आकाशवाणी समाचार हेमंगिनी सोनारा वांचे छे। सौ प्रथम मुख्य समाचार। युक्रेने भारतना प्रस्तावने रशिया साथे संभवित युद्ध विराम माटेनो सौथी असरकारक प्रस्ताव गणाव्यो। लोकसभाना अध्यक्ष ओम बिरलाए अनेक संसदीय समितिओनी पुनर्रचना करी। पश्चिम बंगाळमां नंदीग्राम अने रेजीनगर विधानसभा पेटा चूंटणी माटे प्रचार पडघम आजे सांजे शांत थशे। अमेरिकामां भारतीय दूतावास द्वारा आयोजित विकसित भारत युनिटी रन माटे मोटी संख्यामां लोको जोडाया। यमने सादाना हुथी नियंत्रित सना अने विस्तारो पर हुमलाओनी पुष्टि करी अने भारतनी रमतवीरोना शानदार प्रदर्शन साथे आजे एशियन गेम्सनुं समापन। शूटिंग स्टार नरू ढांडा भारतनी ध्वजवाहक बनशे। समाचार विगतवार। युक्रेने रशिया साथे संभवित युद्ध विराम माटेना भारतना प्रस्तावने कीव द्वारा मळेली चार ऑफरोमां सौथी व्यापक अने असरकारक गणाव्यो छे। जेमां युक्रेनियन विदेशमंत्री एंड्री सिबिहाए कह्युं छे कि युक्रेन ऊर्जा माळखागत सुविधाओ अने काळा समुद्रने आवरी लेता युद्ध विराम पर विचार करवा तैयार छे। रशियन राष्ट्रपति व्लादिमीर पुतिने कह्युं हतुं कि प्रधानमंत्री नरेन्द्र मोदीए संघर्षना परस्पर स्वीकार्य समाधान सुधी पहोंचवा माटे रचनात्मक विचारो रजू कर्या छे। तेना एक दिवस पछी सिबिहानी टिप्पणी आवी छे। सिबिहाना जणाव्या मुजब युक्रेनने भारत, तुर्की, इजिप्त अने अमेरिका तरफथी युद्ध विराम प्रस्तावो मळ्या छे। तेमणे कह्युं हतुं कि केव युद्ध विराम માટે વિવિધ સ્વરૂપો પર વિચાર કરવા માટે તૈયાર છે, પરંતુ કોઈપણ કરાર યુદ્ધભૂમિ કામગીરીથી આગળ વધવો જોઈએ, જેમાં ઉર્જા અને બંદર માળખાગત સુવિધાઓ પર હુમલાઓ તેમજ કાળા સમુદ્રમાં પ્રવૃત્તિનો સમાવેશ થાય છે। અગાઉ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું હતું કે રશિયા સંઘર્ષના સમાધાનને પ્રોત્સાહન આપવાના ભારતના પ્રયાસોનું સ્વાગત કરશે। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ અનેક સંસદીય સમિતિઓની પુનઃરચના કરી છે અને નવા અધ્યક્ષોની નિમણૂક કરી છે। ભાજપ સાંસદ વતૃહરિ મહતાબને નાણાં સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। કોંગ્રેસના સાંસદ શશી થરૂર વિદેશ બાબતોના સમિતિની અધ્યક્ષતા કરશે। ભાજપ સાંસદ સુધીર ગુપ્તા રેલવે સમિતિ, ડોક્ટર કાકોલી ઘોષ દસ્તીદારને રસાયણ અને ખાતર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે। કોંગ્રેસના સાંસદ ચરણજીતસિંહ ચન્ની કૃષિ પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ સમિતિ, ભાજપના સાંસદ રાધામોહન સંરક્ષણ સમિતિ, રાજીવ પ્રતાપ રૂડી જળ સંસાધન સમિતિ, જ્યારે કોંગ્રેસના સાંસદ સપ્તગીરી ઉલાકા ગ્રામીણ વિકાસ અને પંચાયતીરાજ સમિતિના અધ્યક્ષ છે। ભાજપ સાંસદ નિશિકાંત દુબેને સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી સમિતિના અધ્યક્ષ બનાવાયા છે। નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા પેટા ચૂંટણી માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ છે। મતદાન 6 ઓક્ટોબર

0: ઓક્ટોબર મંગળવારના રોજ યોજાશે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે નંદીગ્રામમાં ભાજપના ઉમેદવાર હસી રાની રથના સમર્થનમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. રેઝીનગરમાં મુખ્ય રાજકીય પક્ષો મુસ્લિમ બહુમતીવાળી બેઠકના મતદારો સુધી પહોંચવા માટે અંતિમ પ્રયાસ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ મતદાન માટે કેન્દ્રીય દળો બંને મતવિસ્તારમાં પહોંચી રહ્યા છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાન ઉચ્ચાયોગના કાર્યકારી પ્રભારીને સમન્સ પાઠવ્યા છે. પાકિસ્તાન તરફથી ચાલી રહેલી ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં શુક્રવારની ઘટના અંગે પાકિસ્તાનના આરોપોને પણ ભારતે પાયાવિહોણા ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 3 વ્યક્તિઓ પાકિસ્તાનથી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા. સરહદ સુરક્ષા દળ BSF એ તેમને વારંવાર પાછા ફરવાની ચેતવણી આપી હતી, પરંતુ તેઓ સરહદી વાળ તરફ આગળ વધતા રહ્યા ત્યારે BSF એ તેમની સામે કાર્યવાહી કરવી પડી. ભારતે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ પાકિસ્તાન તરફથી સતત ઘૂસણખોરી અને દાણચોરીને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીની અપગ્રેડેડ ITIs પીએમ સેતુ દ્વારા કૌશલ્ય અને રોજગાર ક્ષમતા પરિવર્તન પહેલને આજે એક વર્ષ પૂર્ણ થયું. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની પીએમ સેતુ યોજના ગયા વર્ષે 4 ઓક્ટોબરના રોજ શરૂ કરાઈ હતી. આ પહેલનો ઉદ્દેશ્ય ઉદ્યોગ સંચાલિત શાસનને મજબૂત બનાવવા, તાલીમ માળખાને અપગ્રેડ કરવાનો અને બદલાતી કાર્યબળ જરૂરિયાતોને પહોંચી વળવા માંગ સંચાલિત અભ્યાસક્રમોને પ્રોત્સાહન આપવાનો છે. શિક્ષણ મંત્રાલયે શાસ્ત્રીય ભાષાઓના અભ્યાસ માટે ગુજરાત સહિત 5 રાજ્યોમાં 5 શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ અનુસાર આ કેન્દ્રો શાસ્ત્રીય આસામી, શાસ્ત્રીય બંગાળી, શાસ્ત્રીય મરાઠી, શાસ્ત્રીય પાલી અને શાસ્ત્રીય પ્રાકૃતના અભ્યાસ માટે સમર્પિત હશે. અમેરિકામાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત વિકસિત ભારત યુનિટી રન માટે વર્જિનિયાના ગ્રેવલી પોઈન્ટ પાર્ક ખાતે મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં દોડ, યોગ અને ધ્યાનને ફિટનેસ અને સામાજિક સહભાગિતાના સંદેશ સાથે જોડવામાં આવ્યું હતું. વોશિંગ્ટનની બહાર અને પોટોમેક નદીની નજીક આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરાના સભ્યો અને અન્ય લોકોને ફિટનેસ અને એકતાને ઉજાગર કરતી પહેલના ભાગરૂપે એકસાથે લાવવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેર સેવામાં પોતાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે, જે તેમના જનસેવાથી દેશસેવાના મંત્ર અને અવિરત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સરકાર આ સેવા અને સુશાસનના વિઝન સાથે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યની દિશામાં કામ કરી રહી છે. અમારી આ વિશેષ શ્રેણીમાં આજે વાત કરીશું આસામના ગુવાહાટીમાં આવેલા ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના આધુનિકીકરણની, જે ઉત્તર પૂર્વ ભારતને એક મુખ્ય વૈશ્વિક માર્ગ બનાવી રહ્યું છે.
1: આસામનું ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક હવે માત્ર પ્રાદેશિક પરિવહન કેન્દ્ર નથી રહ્યું, પરંતુ તે ઉત્તર પૂર્વ ભારતમાં આર્થિક અને સાંસ્કૃતિક ક્રાંતિ લાવનારું મુખ્ય વૈશ્વિક પ્રવેશ દ્વાર બની ગયું છે. કેન્દ્ર સરકારની એક્ટ ઇસ્ટ નીતિ અંતર્ગત પ્રકૃતિથી પ્રેરિત એક વિશાળ અને આધુનિક ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ 2 બનાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 ડિસેમ્બર 2025 રોજ આ ટર્મિનલનું સત્તાવાર ઉદઘાટન કર્યું હતું અને 22 ફેબ્રુઆરી 2026 વાણિજ્યક કામગીરી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. નવું ટર્મિનલ હવે વાર્ષિક 1.3 કરોડથી વધુ મુસાફરોની અવર જવરને સરળતાથી સંભાળી શકે છે, જેનાથી જૂના ટર્મિનલ પરનો ટ્રાફિક હળવો થયો છે. ઉદઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આવી માળખાકીય સુવિધાઓથી દેશના યુવાનો માટે પ્રગતિની નવી તકો ઉભી થાય છે.
2: ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ઇસ વિકાસ કા બહોત બડા સંદેશ ભારત કી વિકાસ યાત્રા કી પહેચાન બન રહા હૈ. ઇસસે ઉદ્યોગો કો બઢાવા મિલતા હૈ, નિવેશકો કો કનેક્ટિવિટી કા ભરોસા મિલતા હૈ, લોકલ પ્રોડક્ટ્સ કો દુનિયા ભર મે પહોંચાને કા રાસ્તા ખુલતા હૈ, ઓર સબસે બડા ભરોસા ઉસ યુવા કો મિલતા હૈ જિસકે લિયે નયે અવસર પેદા હોતે હૈ. ઓર ઇસલિયે આજ હમ અસમ કો અસીમ સંભાવનાઓ કે ઇસ ઉડાન પર આગે બઢતે દેખ રહે.
1: દક્ષિણ પૂર્વ એશિયાના મુખ્ય કેન્દ્ર સ્થાને આવેલા હોવાને કારણે આ આધુનિક એરપોર્ટ બેંગકોક, પારો અને સિંગાપોર જેવા મુખ્ય સ્થળો માટે સીધા અને સરળ હવાઈ માર્ગો ખોલે છે, જેનાથી આસામ ભારતનું પૂર્વ તરફનું એક મુખ્ય કેન્દ્ર બની ગયું છે. રિધિ ઉંધાડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: યમને સાદાના હુથી નિયંત્રિત સાના અને વિસ્તારો પર હુમલાઓની પુષ્ટિ કરી છે. હુથી બળવાખોર જૂથે રિયાદમાં સાઉદી અરેબિયાની આરામકો તેલ કંપનીને નિશાન બનાવીને મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યાનો

હા, એ વાત તો સાચી છે કે એક સમય આવશે જ્યારે નામ કોઈ યાદ નહીં રાખે, પણ તમારા અવાજથી તમારી ઓળખ થશે. આપણે વાત કરી લો ને દોસ્તો, આપણે એકબીજાને ક્યારે રૂબરૂ મળ્યા નથી, પણ તેમ છતાં આપણે એકમેકને અવાજથી ઓળખી પાડીએ છીએ. અને આવું જ કંઈક ગીતકારોનું ગાયક કલાકારો સાથે પણ હોય જ છે. તેમની ગાવાની અને લખવાની શૈલીથી આપણે તેમને ઓળખી શકીએ છીએ, અને એમાં પણ ખાસ મજા છે શબ્દોની. હમણાં આપણે ગીત સાંભળ્યું, કાગળ વિનાના શબ્દો વિનાના. કાગળ વિના એકવાર ચાલી જાય, પણ શબ્દો વિના તો જીવન કદાચ અશક્ય જ છે. પણ તેમ છતાં આપણે ગીતોની વાત કરીએ તો ઘણા ગીતો એવા છે જે આપણે સાંભળતા જ આપણને એમ લાગે કે યાર, આ ગીત તો મારા માટે જ લખાયું છે. કેમ? એની પાછળનું કારણ છે, એની પાછળની લાગણીઓ છે. કોઈ પણ ગીત આપણે સાંભળીએ ત્યારે આપણને એમ લાગતું હોય કે યાર, આ ગીત ક્યાંક તો મારી જીવની, મારું જ તો જે અનુભવોનું આખું ભંડોળ છે એ જ રજૂ કરી રહ્યું છે. અથવા તો ક્યારેક એવા ગીત આપણે સાંભળતા હોઈએ છીએ જે સાંભળીને આપણે જિંદગીભર માટે મોટિવેટ થઈ જતા હોઈએ છીએ, અને આપણને આપણા જીવન જીવવાની એક દિશા મળી જતી હોય છે. અને એવું જ કંઈક આ શબ્દોની કરામાત છે, આ ગીતોની સંરચના છે જે આપણને એ દિશા તરફ આગળ વધારે છે. અને આજે આપણે આ જ મુદ્દા પર વાત કરવાના છીએ કે એવા કયા ગીતો છે આપણા જીવનમાં, ખાસ કરીને તમારા જીવનમાં એવા કયા ગીતો છે જેણે તમને મોટિવેટ કર્યા છે, અથવા એવું કયું ગીત તમને લાગે છે કે જે માત્ર ને માત્ર તમારા માટે જ બનાવવામાં આવ્યું છે. કારણ કે હોઈ શકે છે કે એની પાછળનો જે ભાવાર્થ છે ગીતોનો, એ તમારા જીવન સાથે ક્યાંક વણેલો રહ્યો હોય. તો બસ, આવા જ સરસ મજાના ગીતો આજ આપણે સાંભળીશું. પણ હા, આજે કાર્યક્રમ હું નથી ચલાવવાનો. જી હા, હું તો માત્ર નિમિત્ત બનીને અહીંથી તમે કહેશો એ ગીત તમારે ફરમાઈશના વગાડતો રહીશ. અને હા, જે વાર્તા તમે તમારા ગીત સાથે અને ગીતો સાથે જોડાયેલ તમારા અનુભવ મારી સાથે શેર કરશો, એની જ આપણે આજે વાત કરીશું અને એ જ ગીતો આજે આપણે સાંભળીશું. ચાલો, ઉપાડો ફોન અને જણાવો મને તમારા એ ગીતો અને એ ગીતો પાછળના તમારા અનુભવો, તમારી લાગણીઓ જે પણ હોય એ અમને ચોક્કસ જણાવી શકો છો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100.1 મેગાહર્ટઝ FM ગોલ્ડ ચેનલ પર આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી, અને હું છું તમારો દોસ્ત RJ સચિન વજાણી. ફોન નંબર મારે લગભગ કહેવાય જોતો નથી, પણ આપ નોંધી લ્યો, નંબર છે 4515-4134 અને 4515-4135.

બને છે જ્યારે એમાં માત્ર શબ્દોની પણ સંગીત પણ ઉમેરવામાં આવ્યું હોય, અને એ સંગીત સાથે સાથે એ જે શબ્દો છે એની ઘણી ઊંડી અસર આપણા પર પડતી હોય છે. આજે આપણી જે મુખ્ય વાત છે એ એવા જ ગીતોની આજુબાજુ ફરવાની છે જેણે આપણને જીવનમાં મોટિવેટ કર્યા હોય, અથવા તો એવા ગીતો જેની આસપાસ તમારા કંઈક અનુભવો જોડાયેલા હોય. ચિંતા નહીં કરતા, તમારા અનુભવો કોઈક એવા હોય જે તમે વ્યક્તિગત રાખવા માંગો છો એ પણ તમે અમારા સુધી પહોંચાડી શકો છો. આપણે નામ લીધા વગર તમારા અનુભવોની વાત ટૂંકમાં કરશું અને તમારા મનગમતા ગીતો ચોક્કસથી સાંભળીશું. આપણી પાસે ગીતોની ફરમાઈશ પણ આવવા લાગી છે. અને હા, આ સમય થયો છે આપણો શબ્દસાધના સેગમેન્ટનો. તો શબ્દસાધના સેગમેન્ટમાં આજે તમારે મને ગીત, આ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો જણાવવાના છે, અને એ માટે અમારો ફોન નંબર છે 4515-4134 અને 4515-4135. કાર્યક્રમમાં આપણે આગળ વધીએ અને સાંભળીએ શારદાના સ્વરમાં સૈફ પાલનપુરીની આ રચના, અને ત્યારબાદ આપણે ફરી એકવાર મળીએ.

एक गायक माटे मित्रों आज तो विडंबना छे, एने गावानुं मन छे पण शब्दोथी ए शरमाई रही छे, एटले आपणे विचारी शको छो कि ए शब्दोनी शुं तासीर हशे, ए शब्दोनी शुं ताकात हशे कि जे व्यक्ति पोताना मनની લાગણીઓ व्यक्त नथी करी शकती ए व्यक्ति पर शुं वित्ती हशे અને એના હૃદયનો ભાર કેટલો વધી જતો હશે। આપણે ક્યારેક ના ક્યારેક જીવનમાં આવા અનુભવ કર્યા હશે અથવા તો એવા લોકોને આપણે જાણતા પણ હશું જેણે આવા

0: અનુભવ સહન કર્યા હશે અથવા આવા અનુભવ વેઠ્યા હશે. પણ મિત્રો, કહેવાય ને કે દરેક ગીતની પાછળ એક કારણ હોય છે. સર્જક એક અલગ દ્રષ્ટિકોણથી એ ગીત સર્જતો હોય છે, એની રજૂઆત કંઈક અલગ રીતે થતી હોય છે અને આપણા સુધી એ અલગ રીતે પહોંચતો હોય છે. એવું શક્ય છે, પણ આપણે એ બધા ગીતોની વાતો અને તમારા અનુભવોની જે વાતો છે એ ચોક્કસથી કરીશું. પણ આ સમય થયો છે આપણા સર્જક વિશે શ્રેણીનો, જેમાં આજ આપણે સાંભળીશું પન્નાલાલ પટેલ લિખિત નવલકથા મળેલા જીવનો ભાગ 41મો. આ જે ભાગ છે, આ જે મણકો છે, એનું પઠન કર્યું છે વૈશાલી ત્રિવેદીએ અને પ્રસ્તુતિ પણ છે વૈશાલી ત્રિવેદીની. આવું આપણે આ નવલકથા પઠન સાંભળીએ, પણ ત્યાં સુધીમાં આપ મને ચોક્કસથી એવા ગીતો જણાવી શકો છો જેણે તમને મોટિવેટ કર્યા હોય, અથવા તો જે સાંભળીને તમને એવું લાગતું હોય કે યાર આ ગીત તો મારા માટે જ લખાયેલું છે એવું લાગે છે. કેમ, એની પાછળનું કોઈ લાગણી ભર્યો કે કોઈ અનુભવ જો આપની સાથે હોય તો ચોક્કસથી આપ મારી સાથે શેર કરી શકો છો. અને સાથે સાથે ગીત આ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો પણ આપ મારા સુધી પહોંચાડી શકો છો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135. હવે આપણે સાંભળીએ નવલકથા પઠનમાં મણકો 41મો, મળેલા જીવ.
1: નવલકથા પઠન મળેલા જીવ.

કોઈકને મૃત્યુ આપવું હોય તો ઝેર આપવું વધારે સારું કે પછી પ્રિયજનના વિરહમાં એને તડપાવવું વધારે સારું? ઝેર તો કદાચ થોડી ક્ષણોમાં શરીરના રૂએ રૂવામાં પ્રસરી જઈ અને શ્વાસ અટકાવી અને હૃદયને ધબકતું બંધ કરી નાખે, પણ વિરહનું ઝેર તો દિવસે દિવસે, પળે પળે, ક્ષણે ક્ષણે શરીરના અસંખ્ય લાખો રૂવાણાઓમાં ધીમે ધીમે ધીમે ઝીરપતું જાય અને માણસના મન, મગજ, હૃદય અને શરીરને નિષ્ક્રિય કરતું જાય અને મરવા વાંકે જીવતો માણસ હાથ જોડીને મૃત્યુને આવકારવા તૈયાર હોય તો પણ મૃત્યુ એની પાસે આવે નહીં. આંખો કોરી ધાકોર થઈ જાય, શ્વાસ મંદ પડી જાય, હૃદય ચાલે છે કે નહીં એની ખબર ન પડે, ભૂખ, તરસ, ઊંઘ, દિવસ રાત, હલન ચલન કંઈનું એ ભાન ન રહે અને દરેકે દરેક જીવ એ જીવના મૃત્યુની રાહ જોતું હોય, પણ એ જીવ અટક્યો હોય પોતાના પ્રિયકરની એક ઝલક માટે. આવું જ કંઈક જીવી સાથે પણ થઈ રહ્યું હતું. કાનજી એને મૂકીને થોડા મહિના માટે શહેર શું જતો રહ્યો, જાણે જીવીનો આત્મા જ એની સાથે લઈ ગયો હોય એવી જીવીની શારીરિક અને માનસિક હાલત થઈ રહી. હવે આગળ પ્રકરણ 18, જીવતરના ઝેર. શ્રાવણ માસની ભરી ભરી વાદળીઓ આવતી અને સરવડે વરસતી ચાલી જતી. ઘડીકમાં સૂરત દેખાતો અને વળી પાછો વાદળીઓમાં સંતાઈ જતો. પાણીથી તરબતર થઈ ગયેલા ગામની શેરીઓમાં કિચડના ગારા જામ્યા હતા તો બીજી બાજુ હર્યા ભર્યા ખેતરો પવનના સુસવાટા આમથી તેમ લહેરખા લઈ રહ્યા હતા. બંધાતા દાણા ઉપર તરાપ મારવાના ઈરાદે સૂડા અને કાગડા પણ અલકમલકમાંથી આવી ખેતરો ઉપર લાખ ખોળતા ઉડવા લાગ્યા હતા. એ જે મહિનો હતો અને જીવીના જીવનનો પેલો યાદગાર દિવસ પણ આજ આવી ઊભો હતો. પરંતુ આજના અને ગઈ સાલના દિવસમાં આસમાન જમીનનો તફાવત હતો. ગઈ સાલના આ દિવસે એની આશા ઉગી હતી, પણ આજે આજે તો એ આશાની રાખ જ ઉડતી હતી. આજનો આખો એ દિવસ એણે ગાંડા માણસની પેઠે જ ઘડીકમાં ચગડોળના મીઠા મીઠા વાયરા ખાતી તો વળી ઘડીકમાં આંસુ ટપકાવતી, ઘડીકમાં કાનજી સાથે વાતો કરતી તો વળી પાછી મૂક બની જતી એવી જ હાલતમાં પૂરો કર્યો. મોડી રાતે મેળામાંથી પાછી ફરેલી યુવતીઓના ગીત સાંભળીને તો બહાર પણ નીકળી આવી, પરંતુ કાનજી આવ્યો હોય તો દેખાય ને. આખી રાત એની રડવામાં જ પસાર થઈ ગઈ. સવારમાં વાસીદુ નાખવા જતી હતી ત્યાં તો સામેથી આવતું કોઈ શેરનું માનવી જોયું. ગુલાબી સાફો બાંધ્યો હતો, રંગીન ખમ્મીસ ઉપર શિકારી કોટ ચડાવ્યો હતો અને ધોત્યું તો જાણે ફૂંક મારતા ઉડી જાય એવું, ઉજાસમાં પણ બગલાની પાંખ જેવું હતું. ચોમાસાના દિવસમાં એણે બૂટ પહેર્યા હતા, હાથમાંની છત્રી પણ કળવાળી હતી અને મોંમાં ઘલેલી બીડી તો પૈસાની એકવાળી સિગારેટ જ હતી. જો શરીરના બાંધામાં ફરક ન હોત તો આનંદનું માર્યું જીવીનું હૈયું કૂદકા મારવા માંડી પડ્યું હોત, પણ અત્યારે તો એક નિશ્વાસ જ સરી પડ્યો. બૂટના ચરળ ચરળ અવાજ સાથે ચાલ્યા જતા જુવાને જીવી તરફ એક ખુમારી ભરી નજર નાખી અને ઊભે ફળે આગળ વધ્યો. જે કોઈ એને જોતું એ સમાચાર પૂછવા માંડી પડતું. જીવી કાન દઈને સાંભળતી હતી.

ના ના આવી ગયો ભાઈ, છે તો રાજી ખુશી ને, કાનજીને તું બે એક જ ગામમાં છો નહીં? પેલો જુવાન હસીને જવાબ આપતો અને વચ્ચે સિગારેટનો દમ લગાવતો બીજા ફળિયામાં વળી જતો. પરંતુ જીવીના જીવને તો ચટપટી લાગી. ક્યારે એને મળું, ક્યાં મળું? જરૂર મારા માટે કંઈ સમાચાર લાવ્યો હશે. નહીં મોકલાવ્યા હોય તો બળ્યું, પણ મને એમના સમાચાર તો જાણવા મળશે. અને આવા આવા વિચાર તરંગોમાં કઈ ઘડીએ ઘરમાં પેઠી અને કેટલી વારમાં છાણનું ટોપલું ભરતીકને બહાર નીકળી એ જો કોઈ નોંધ લેનાર હોત તો જીવી પોતાને હાથે જ ભરીને નીકળે છે એમ નજરે જોયા વગર કોઈ કાળે માનત જ નહીં. પરંતુ આમ ચોકી તે કેટલો વખત રાખે? ચૂલા ઉપર દાળ મૂકી હતી, પાણીના બેડા ખાલી ખમખમતા હતા. મૂંઝવણમાં પડેલી જીવીને વિચાર કરતા પોતે જ મૂર્ખ લાગી. પરદેશથી આવ્યા છે તે કંઈ આમ ઊંચ ઊંચ તો નહીં જતા રહે ને? એ મહિનો 15 દિવસ તો રહેશે જ ને? છતાંય પાણી ભરતા ભરતા નજરને તો એ આડાઅવળી દોડાવ્યા જ કરતી હતી. બીજે દિવસે તો નાનો ખુદ ભગતને ત્યાં આવી બેઠો હતો. કાનજીને મળેલી 20 રૂપિયાની નોકરીની, પોતાની 25ની અને પછી શહેરી જીવનની વાતો એ જોરશોરથી કરતો હતો. બિચારી જીવી કાળજાની કોરના આંખની કીકીઓના સમાચાર પણ પૂછી શકતી ન હતી. એકવાર તો આંગણામાં વાંછડું બાંધતી હતી તેવામાં નાનાને બોલતો પણ સાંભળ્યો, આ પેલો દુર્યન બૈરું કે જીવી કે એવું કંઈક નામ છે નહીં? અને પોતાની નજર મળતા એણે પૂછ્યું પણ ખરું, કાં જીવી ભાભી, ધૂળો ઘેર નથી કે શું? ના, કહી જીવી મલકાય. ભગતને બેઠેલા જોતા જ ભાન આવ્યું. સાડલાનો છેડો ખેંચી લાજ કાઢતી ઘરમાં ચાલતી થઈ. કંઈ ચોથે દિવસે જતા નાનાને મળવાનો પત્તો ખાધો. ભગતને ત્યાંથી એને ઉઠતો જોઈને જીવી પણ પાછળ પાછળ ખેતરો તરફ ચાલવા લાગી. અડધે નેળીએ જતા એને પકડી પાડ્યો, પણ ખરી રીતે તો નાનો પોતે જ ધીમો પડ્યો હતો. જીવીએ જ વાત કરવાની શરૂઆત કરી, શહેરમાંથી આવ્યા છો તે કંઈ નવા જૂની વાત તો કરો નાનાભાઈ. તમને નહીં કરું તો બીજા કોને કરીશ જીવી ભાભી, એટલા સારું તો હું તમને મળવાનો લાખ ખોળતો હતો, કહી જીવી સામે જોઈ હસ્યો. જાણે બહુ જૂની ઓળખાણ ન હોય. જીવી હૈયા પર હાથ દેતી બોલી ઉઠી, મને મળવા માટે? આપણે જન્મ ધરીને બોલીએ છીએ તો આ પહેલી જ વાર ને? એ ખરું, પણ તમારી ઓળખાણ તો અહીં આવતા પહેલાંની પડેલી છે. કઈ, શી રીતે? એમ પૂછતી જીવીને જાણે સાંભળતો જ ન હોય એમ નરમ અવાજે બોલ્યો, જીવી ભાભી, કાનજી તમને ઘણો જ સંભાળે છે. અહીં આવવા નીકળ્યો એની આગલી રાતે જ એણે મને તમારી વાત કરી. શી? પૂછતી જીવીનું હૈયું જાણે થંભી ગયું. ફાટેલી આંખોમાં ને હૈયામાં ઇંતેજારી ઉભરાઈ આવી હતી. ઉગ્યા આથમ્યાની બધી જ જીવી ભાભી, કાનજી જેવાની આંખ ભીની થઈ હતી એમ કહું તોય કોઈ ન માને, પણ એ રાતે તો એ પેટ ભરીને રોયો હતો. કઈ અંદરના ખિસ્સામાં હાથ નાખી પડીકું કાઢ્યું, જીવી તરફ ધરતા બોલ્યો, એણે તમારા સારું આ બે બંગડીઓ મોકલાવી છે, એંધાણી દાખલ જ. લેવી ન લેવીના વિચારમાં જીવીએ હાથ લંબાવ્યો. પૂછ્યું, બીજું કંઈ કહેતા હતા? એ છે તો મજા મને, ક્યાં સુધીમાં આવવાના છે, કાંઈ કહ્યું છે? છૂટા પડવાનો રસ્તો આવતા જીવીએ એક સામટા ઘણા બધા સવાલ પૂછી નાખ્યા, પણ નાનાએ તો છેલ્લા સવાલનો જ જવાબ આપ્યો, આવવાનું કશું નક્કી નથી, પણ આવશે દિવાળી સુધીમાં, પછી તો રજા મળ્યા ઉપર આધાર. જીવીને તો હજી ઘણા સવાલ પૂછવા હતા, પરંતુ એટલામાં નેળિયામાંથી નીકળતા ધોળાને જોયો. પગ ઉપાડતા પૂછ્યું, હમણાં તો રહેવાના છો ને? કઈ ધીમેથી ઉમેર્યું, આ જતા પહેલાં મને મળજો, અને ચાલતી થઈ. ધોળાની આંખો તો ફાટી હતી, પણ એટલામાં નાનું બોલી ઉઠ્યો, ઓહો હો, કેમ ધોળા ભાઈ, હવે તો તમે અમારી સાથે બોલો શેના નહીં? હમણાં જીવી ભાભીને પણ હું એ જ પૂછતો હતો કે અમારા ધોળાભાઈને ટાઢું શીળું તો નથી ખવડાવતા ને? ધોળાએ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, ઓય ભાઈ, ઘરની પીકે ટાઢું ખાવું પડે. અને પછી ક્યારે આવ્યો, કેમ ચાલે છે વગેરે સવાલ પૂછી ઘર તરફ ચાલતો થયો. નાનાનું ઘર પણ નજીક રસ્તા ઉપર જ હતું. ઘર તરફ વળતા પહેલાં જીવી ગઈ એ તરફ જોયું, પણ એ તો નેળિયામાં વળી ગઈ હતી. ધૂળો ઘેર આવીને જુએ છે તો પાણીયારે બેડા ખાલી પડ્યા છે. ચૂલામાં તો દેવતાનું ઠેકાણું એ નથી. હુક્કો લઈને પડોશમાં દેવતા લેવા ગયો. ચલમમાં અંગારા ચડાવતા બબડતો હતો, આ ઘરના ઢંગ તો જુઓ, બેડામાં તો પાણીનો છાંટોય નથી, ને અત્યારના પોરમાં ચાર લેવા નીકળી છે, શું જોઈને હશે? આમ બબડતો બબડતો ચોપાડમાં આવીને બેઠો. એને ખાતરી જ હતી કે કાનજીના સમાચાર પૂછવા ચારનું બાનું કાઢીને એ નાના પાછળ

ધોળાની બેન નાથી અને પાછળ કંકુએ આવી પહોંચી. માંડ માંડ ધોળાના હાથમાંથી લાકડું ઝૂંટવી એને પરસાળમાં ધકેલી લાવ્યા. કોડમાં મૂકેલા ખાટલામાં પડેલી જીવીથી ઉઠાય એવું હોત તો ઘડી કેડે જરૂર ઉઠતને ખાવાનું પણ કરત, પરંતુ આજ એનું હાડકે હાડકું કળતું હતું. છતાંય સાંજની વેળાએ તો એ ઉઠી જ. પાણી ન હોવા છતાંય પાણીનો ઘડો લઈને ન ગઈ, પણ ખેતરે ઘાસ લેવા તો નીકળી જ. ખરું પૂછો તો એ ઘાસ લેવા નહોતી આવી, એ તો કંઈક બીજું જ લેવા આવી હતી. એટલે જ તો એ વાડે વાડે ફરતી હતી ને, સાથે ઘાસનો પૂળો બાંધ્યો એ તો બાના માટે જ. નીચી નજરે ચાલી જતી જીવીને કાને ઘરમાં વાતો કરતા નાનાનો અવાજ પડ્યો. કંઈક યાદ આવતા કપડાં ઉપર હાથ ફેરવી જોયો. પડીકું બહાર કાઢતા નાનાના ઘર આગળ ઉભતા ઘાંટો પાડ્યો. એ નાનાભાઈ ઘેર છે કે? કોણ કરતો નાનો પાંખ આગળ ડોકાયો. જીવીને જોતા રસ્તા ઉપર આવ્યો. નીચે મોઢે જ બોલ્યો, મારે લીધે તમને માર, તમારા લીધે કશું નથી ભાઈ, કહેતા જીવીએ માંડ માંડ આંસુ રોકી રાખ્યા. પેલું પડીકું આપતા બોલી, આ તમારા ભાઈબંધને આપજો. અને મહામુસીબતે મોં પર હાસ્ય આણી બોલી, ને કહેજો કે જીવીએ આ એના તરફથી મોકલાવી છે. ખોંખારીને મોં ઉપર હાસ્ય લાવતા વળી બોલી, કહીએ વહુ કરો ત્યારે મારા તરફથી આટલી પહેરાવજો. પણ આ તો હું લાવ્યો હતો, એ તમે કહેજો ને કે મારા તરફથી. આમ કહીને મી પાછી આલી છે. કંઈ આંખ મટમટાવતી જીવી તો હસતી હતી કે રોતી હતી એ નાનાથી પણ ન કહી શકાયું. જીવીએ ગળું સાફ કર્યું ને બોલી, ને કહેજો કે જીવી તમને સંભાળતી સંભાળતી જ. પણ પોતે શું બોલી રહી છે એનું ભાન આવતા એ ગઈ છે શબ્દ પકડી લીધો. વાક્ય ફેરવી વાળ્યું, આપણે કદાચ મળીએ ન મળીએ માટે આટલું જરૂર જરૂર કહેજો. ને બાજુમાંથી આવી રહેલા બે જણને જોઈને કે પછી બીજું કોઈ કારણ હોય પણ તરત જ એણે પીઠ ફેરવી લીધી. આંખમાં ભરાઈ આવેલા પાણીને લીધે એક વખત ઠોકર પણ ખાધી. નાનો જતી જીવીની પીઠને તાકી રહ્યો.

श्रोता मित्रों, हमने आप सामने रहा था श्रेणी सर्जक विशेष अंतर्गत नवलकथा पठन। आजनी नवलकथा हती पन्नालाल पटेल लिखित मड़ेला जीव, जेनो भाग 41 आपणे सांभळ्यो। आ नवलकथानुं पठन अने प्रस्तुति हती वैशाली त्रिवेदीनी। दोस्तों, हवे आपणे आपणा आजना मूळ विषय पर आवीए तो आपणे आ कार्यक्रमनी पहेला ज एटले के जे आपणे नवलकथा पठन सांभळ्यो तेना एनी पहेला आपणे वात करता हता के આપણા જીવનમાં ઘણા એવા ગીતો હોય છે, ઘણા એવા સંગીત હોય છે જે આપણને એવું લાગતું હોય છે સાંભળીને કે યાર આ તો મારા માટે જ લખવામાં આવ્યું છે કે મારા માટે જ બનાવવામાં આવ્યું હોય છે। એની પાછળનું કારણ એટલું જ કે એ ગીતોની જે ગોઠવણી કરવામાં આવી હોય છે અને સાથે સાથે એમાં સંગીતનો જે વઘાર કરવામાં આવ્યો હોય છે એ એટલો સ્પષ્ટ અને એટલો ચોકસાઈપૂર્વક હોય છે કે આપણને એમ લાગે કે યાર આ ગીતમાં જે ગોઠવણી શબ્દોની થઈ છે ને એ ખરેખર કાબિલે તારીફ તો છે જ, પણ ક્યાંક મારા જીવનને એક ગીત રજૂ કરી રહ્યું છે। એટલે તમે જુઓ તો જ્યારે આપણે કશે પિકનિકમાં જતા હોઈએ તો સામાન્યપણે આપણે ટ્રાવેલિંગ દરમિયાન મોજ મજા મસ્તીમાં અંતાક્ષરી ચોક્કસ રમતા હોઈએ છીએ અને કોઈ પણ ગીત આવે, નવું એનર્જેટિક ગીત આપણે ગાતા હોઈએ તો આપણે ખૂબ જ રાજખુશી અને ઉત્સાહથી એ ગીતો ગાતા હોઈએ છીએ। પણ જ્યારે આપણે ઉદાસ હોઈએ અને કોઈ દર્દભર્યું ગીત સાંભળીએ ને એટલે આંખમાંથી પાણી ચોક્કસ નીકળી આવે, એટલે આપણે જે મનની લાગણીઓ છે એને ઠાલવી જ દેતા હોઈએ છીએ, પછી એ રાજી ખુશીના રૂપમાં હોય કે પછી ઉદાસીનના રૂપમાં। ટૂંકમાં ગીત એક એવી વસ્તુ છે, એક એવી ભેટ છે આપણા સૌ માટે, જેમાં સંગીતનો વઘાર જે પડ્યો છે એ સંગીતના વઘારની સાથે સાથે આપણા મનની જે લાગણીઓ છે એને ખૂબ જ ઓછા શબ્દોમાં આપણે લોકો સમક્ષ રજૂ કરી શકીએ છીએ, અથવા તો એને આત્મસાત કરીને એને ક્યાંક ને ક્યાંક એનો અનુભવ કરી શકીએ છીએ। અને એટલે જ આજે શબ્દ સાધના સેગમેન્ટમાં તમારે મને ગીત, આજે શબ્દ છે એના સંબંધાર્થી શબ્દો જણાવવાના હતા। જેટલા પણ શ્રોતા મિત્રોના ફોન આવ્યા છે એ અમે નોંધી લીધા છે અને હજી પણ ફરમાઈશ ગીતો આવી રહી છે, પણ હમણાં આપણે એક એવું ગીત સાંભળીએ જેની ફરમાઈશ મને લગભગ છેલ્લા 2-3 કાર્યક્રમ પહેલાં આવી હતી અને એ પણ એક ભાઈની। હવે એમણે એટલું ચોક્કસ મને કહ્યું હતું કે સચિનભાઈ, જે ગીત આપણે અહીંયા વગાડીએ છીએ એ ગીત આમ તો સામાન્યપણે રેગ્યુલર વાગતું જ હોય છે અને આપણે સાંભળીને માણતા પણ હોઈએ છીએ, પણ આ ગીત એવું હતું કે 2-3 પ્રોગ્રામ પહેલાં જ્યારે આ ગીત વાગ્યું હતું મારા જ પ્રોગ્રામમાં ત્યારે તેમણે ખાસ ધ્યાનથી આ ગીત સાંભળ્યું હશે અને એ ગીત, આ જે ગીત છે એના શબ્દો તેમને ખૂબ સ્પર્શી ગયા। કારણ શું હતું એ તો બહુ તેમનું વ્યક્તિગત કારણ છે, એ આપણે એના પર ચર્ચા નથી કરી વધારે, પણ આ ગીત એક સ્ત્રીઓની જે લાગણી છે એ રજૂ કરતું ગીત છે જે આ આપણા શ્રોતા મિત્ર જે ભાઈ છે તેમને લાગી આવ્યું। એટલે જોવા જઈએ મિત્રો તો સંગીત છે, ગીત છે એ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી કરતું કે આ સ્ત્રી છે, પુરુષ છે કે ગમે છે। એ ગીત કયું હતું એ આપણે સાંભળીએ, હું એટલી હિંટ આપી દઉં, એ ગીત હતું લતા મંગેશકરના સ્વરમાં આ રહ્યું એ ગીત।

દોસ્તો, આ સરસ મજાની ગઝલમાં જે હમણાં આપણે સાંભળી મનોહર ઉદાસના સ્વરમાં, એમાં બરકત વીરાણી સાહેબે બહુ સરસ વિરોધાભાસ કર્યો છે જે આપણા મુખડમાં જ આપણને જોવા મળે છે કે નયનને બંધ રાખીને મેં તમને જોયા છે. વિચારવા જેવી વાત છે મિત્રો કે નયનને બંધ રાખીને કઈ વ્યક્તિને જોઈ શકાય છે. સવાલ આમ જોવા જઈએ તો લોજિકલ જોવા જઈએ તો વ્યાજબી સવાલ છે કે નયન તમે બંધ કરી દો તો સ્વાભાવિક રીતે તમે નથી જોઈ શકતા. પણ પ્રેમમાં ઘેલી વ્યક્તિ હોય અથવા તો લાગણીશીલ વ્યક્તિ હોય એ નયનને બંધ રાખીને પણ જે મનના નયનો છે, જે દિલથી દિલની આંખો છે, એનાથી સામેવાળી વ્યક્તિને ચોક્કસથી જોઈ શકે છે અને સતત એનું સ્મરણ પણ કરતી રહે છે. જરૂરી નથી એટલે આ જે ગઝલ છે એમાં તો પ્રેમની વાત કરવામાં આવી છે, પણ એ પ્રેમ માત્ર પ્રેમી અને પ્રેમિકા વચ્ચે જોઈએ એવું જરૂરી નથી. આપણે જાણીએ છીએ કે આપણે મંદિરમાં જઈએ ત્યારે આપણે હાથ જોડીને ભગવાનની સામે ઊભા રહીએ છીએ, પણ હાથ જોડ્યા બાદ તરત સ્વાભાવિક રીતે આપણી આંખો પણ આપણે બંધ કરી જ દેતા હોઈએ છીએ ભગવાનને યાદ કરવામાં. પણ મિત્રો, અહીંયા પણ જોવા જઈએ ને તો ઘણા લોકો એમ કહેતા હોઈએ છે કે લોજિકલી આપણે મંદિરમાં જઈએ છીએ ભગવાનની એ સરસ મજાની મૂરત જોવા માટે, તેને નિહાળવા માટે, તેના દર્શન કરીને એ મૂરતને આપણી આંખોથી મનમાં અને આપણા આત્મા સુધી પહોંચાડવા માટે, એની છબી આપણા મનમાં સ્થાયી કરવા માટે. પણ છતાં આપણે એમ જ કરતા આપણે એની સામે હાથ જોડીને આંખ બંધ કરી જ દેતા હોઈએ છીએ. તો શું અહીંયા આંખ બંધ કરવી જરૂરી છે? સવાલ વ્યાજબી છે, પણ જે લોજિક અહીંયા આપણે મંદિરમાં અપનાવ્યું છે એ જ વસ્તુ અહીંયા પ્રેમમાં પણ લાગુ કરવામાં આવી છે કે નયનને બંધ રાખીને હું તમને જોઈ શકું છું કારણ કે મારી લાગણી, મારી જે ઈચ્છાઓ છે, જે મારો તમારા પ્રત્યેનો એક પ્રેમ છે, જે પ્રેમ ભાવ છે, જે માન સન્માનની અનુભૂતિ છે, એ આંખ બંધ કરીને પણ હું એને અમલમાં મૂકી શકું છું અને કોઈ પણ વસ્તુની હિમાયતી નથી. એટલે મિત્રો, આવી રીતે જોવા જઈએ તો દરેકે દરેક ગીતોને આપણે આવી રીતે ડીકોડ કરતા જઈએ અથવા એની પાછળના અનુભવો આપણે જો એકબીજા સાથે શેર કરતા જઈએ તો કદાચ આપણને એવું લાગે કે આ ગીતો ખરેખર આપણા માટે જ બન્યા છે અને આપણી જ વાતોને લોકો સુધી પહોંચાડવાનો એક નાનકડો ઝરિયો છે. હવે મિત્રો, કાર્યક્રમમાં એક આપણે એવું ગીત વગાડવું છે જે સામાન્યપણે આપણને બધા સૌને સારા માઠા અનુભવ તો થયા જ હોય. હવે આ જે ગીત છે એ એકચ્યુઅલી મોટિવેટ કરનારું ગીત છે, કિશોર કુમારના સ્વરમાં ગીત છે. અને એક શ્રોતા મિત્રએ એ જ જણાવ્યું કે આ ગીત એમને એના માટે એટલા માટે પસંદ છે કારણ કે જિંદગીમાં જે અનુભવો મળ્યા છે સારા નરસા, એમાં કોઈ સાથ આપે ન આપે એ અલગ વસ્તુ છે, પણ માણસનું કામ છે સતત ચાલતા રહેવાનું. જી હા, કશે પણ અટક્યા વગર પોતાના જે નિર્ધારિત ગંતવ્ય સ્થાનો છે ત્યાં સુધી માણસે સતત ને સતત ચાલતા રહેવું જોઈએ. અને એ માટે મોટિવેટ કરનારું તેમના માટે આ ગીત આપણે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં.

0: ચાલતો રહે છે આ સૂત્ર જો આપણે જીવનમાં ગાંઠ બાંધી લઈએ મિત્રો તો ખરેખર માણસનું જીવન સુખ શાંતિમય પસાર થઈ શકે છે અને સમયને ધ્યાનમાં રાખીને હવે આપણે પણ આગળ ચાલતા રહેવું જોઈએ કારણ કે આપણે હવે બસ ગણતરીની છેલ્લી કેટલીક મિનિટો માટે જ આપણો સંગાત છે આજના માટેનો આ કાર્યક્રમ માટેનો તો હવે આપણે વળી જઈએ શબ્દ સાધના સેગમેન્ટ તરફ જેમાં આજે મેં તમને પૂછ્યું હતું કે ગીત આ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો આપે મને જણાવવાના હતા તો જે શબ્દો આપની પાસેથી મને મળ્યા છે અને જે શબ્દો કેટલાક હું લઈને આવ્યો છું એ આ પ્રમાણેના છે ગીત એટલે ગાન ગાયન ગાણું ગેય ગીતિ ગાથા પદ્ય સ્વર રચના અથવા સંગીત રચના એવા શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને સંસ્કૃતમાં જોવા જોઈએ તો ગીત એટલે ગાનમ ગાયનમ ગીતિ અને ગેયમ આવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા બધા શ્રોતા મિત્રોના આજે ફોન આવ્યા છે અને તેમણે પોતાના અનુભવો જણાવ્યા છે પણ આજે એટલા બધા ફોન આવ્યા છે અને એટલા બધા અનુભવો કેટલાક લોકોએ જણાવ્યા છે શ્રોતા મિત્રોએ કે દરેકે દરેકને આપણે કાર્યક્રમમાં આવરી નથી શકતા કારણ કે બધાની વાતો અને બધાના ફરમાઈશના ગીતો એક કલાકમાં વગાડવા એટલે ગાગરમાં સાગર સમાવા જેવી વાત છે મિત્રો પણ અમે એ દરેકે દરેક વાતની નોંધ લીધી છે અને શક્ય એટલા ગીતો વગાડવાનો અને આપના માટે ફરમાઈશ ગીતો રજૂ કરવાનો અમે પ્રયાસ કર્યો છે અને આશા રાખીએ છીએ કે આ પ્રયાસ આપને ગમ્યો હશે આજ પૂરતા તમારા આ દોસ્ત આરજે સચિન વજાણીને કાર્યક્રમ ગીત ગુર્જરી સમાપ્ત કરવાની અનુમતિ આપો ફરીથી મળીશું આવી જ રીતે નવા શબ્દો નવા વિષય નવા ઉત્સાહ અને નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર બરાબર 4 વાગે આપ સાંભળી શકશો હિન્દીમાં સમાચાર જેને આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે ત્યાં સુધી સાંભળીએ આપણે આ સંદેશ
1: જ્યાં જોડાય દિલના તાર કારણ વાતો થાય અપરંપાર ગીત ગુર્જરી ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ દરરોજ બપોરે 3 વાગે